0: બીજ હે ખાતર હે ખેતર હે ઇન સબ ને હાર હંગર કરવા નો ટાઈમ ચાલી રહ્યો તો પહે તો સબ કિસાન ભાઈ એન બહેન ને આ કાર્યક્રમ ને માધ્યમ થી કેસ કે હુએ કે આજ જે કામ કાજ હે ટાઈમ માં કર દે કે જલ્દબાજી માં અપને જે બીજ મળી ઉઠાવી લે અને પેરી દંગા તે વિરે ઉગેગા ને ઉગેગા તો સમય ભી સલો જાગા ને આપણે જે બે પૈસા એ ભી સલો જાગા એટલે એની વાતાનું ખાસ કરીને ધ્યાન રાખવું સ્વાસ્થ્ય નું ભી ધ્યાન રાખવું ને હર તરફ થી ધ્યાન રાખવું તો બઢિયા રહેગા ને ભાઈ એમ બેનો વાતો તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમ નું માન રાખવું પડે આસ્તા આપણે સૂટા પડા ને અગલા કાર્યક્રમ ને ફેર મળંગા રામ રામ રામ રામ
1: શ્રોતાઓ અભી આપને સુના ખેતી ની વાત કાર્યક્રમ યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ अब पेश है लोक संगीत घनश्याम व साथियों के स्वर में।

બુવાઈ બલે બીજ નો જે હે એ વ્યવસ્થા કરીને આપણને રાખવા પડે હે તો એનો અનાજનો ભંડારણ કરવો બહુ આવશ્યક હે કે સમજો અનાજને ભંડારણ બલે આપણને આવા ધ્યાન રાખવી હે કે અનાજને સુરક્ષિત રાખવું જેમે એને સહી તરફ કે અગર ભંડારણ કર તો કાંઈ કીટ ન લાગે કેમ કે અગર એ ભંડારણ ઠીક ન હોગા તો એમાં કીટ લાગી જાય નમી લાગી જાય ચૂહા યા જે ફફૂંદ હોગા આ સબ બી એને 5-10% તકનું નુકસાન પહોંચાડી શકે એટલે આનો સુરક્ષિત ભંડારણ કરવું બહુ આવશ્યક છે ઓર આન બલે છોટા છોટા સરળ ઉપાય ભી હે જેમ કે સપ્તાહ પહેલા આપણે વાત કરા અનાજની નમીની તો ભંડારણના પહેલે અનાજને આપણને તાપને અચ્છી તરીકે ઉકાળી દેવું જોઈએ એનો જે દાણો હે એ દાંત થી દબાવવા ઉપર કડક અવાજ કરે તારે આપણને સમજવું હે કે અનાજ ઠીક તરીકે ઉકાઈ ગયું હે વધારે નમી વાળું જે અનાજ હે એને આપણને કારે ભી ભંડારણ કરવું નહીં જોઈએ ઓર આ જે ભંડારણ હે એ ઠીક જગ્યા ઉપર ઠીક સ્થાન ઉપર કરવું જોઈએ આને બદલે જે ગોદામ હે કમરો હે યા જે કોઠી હે એ સાફ રહેવી જોઈએ એ હુકેલી રહેવી જોઈએ ઓર હવાદાર ભી જગ્યા રહેવી જોઈએ પુરાનો કાંઈ કચરો હે ધૂળ હે જાળ હે યા જે ભી તૂટ ફૂટ હોય તો એને આપણે પહેલથી જ ઠીક કરી લેવું એની જે દિવારે હે યા જે ફર્શ હે એ ખરેખર દરારે પડી ગઈ થકી હોગા દરારા હોગા તેને બંધ કરી દેવી જોઈએ તાકી જે કીટ હિ એ માઈને આવી શકે કિસાન ભાઈ ભંડારણને બદલે ટીન હે પ્લાસ્ટિકના ડ્રમ હે ધાતુ હે યા જે મજબૂત બોરીએ હે એનો આપણને ઉપયોગ કરવો જોઈએ ઓર જે બોરીએ હે એનો આપણને હીદુ જમીન ઉપર નહીં રાખવું જોઈએ ને સે કંઈક લકડીનો તકતો યા પટ્ટી લગાડી દેવી જોઈએ ઓર દિવાળ થકી આપણને થોડો દૂર રાખવું જોઈએ તાકી હવા હે ચાલતી રહે કિસાન ભાઈ ભંડારણને પહેલે ગોદામને જે બોરીએ હે એના ઉપર કીટ નિયંત્રણ બલે દવાનો છિડકાવ કરી દેવું જોઈએ ને અગર પહેલે કીટની સમસ્યા રહી હોય તો એનું ફ્યુમિગેશન આપણને અવશ્ય કરાવી લેવું જોઈએ ઓર આ કામ કયા અચ્છા પ્રશિક્ષિત આદમીથી જ કરાવવું જોઈએ કિસાન ભાઈ પારંપરિક ને સુરક્ષિત ઉપાયની વાત કરો તો અનાજમાં જે સૂકી નીમની પત્તી હે એને મલાવીને આપણે રાખી શકે કેમ કે આણમે કીટ હે એ કમ લાગે ચૂહાથી બચાવ ભી જરૂરી હે ગોદામમાં આપણે ચૂહાદાનીને રાખ એને મય બારતે આવવાના જે રાસ્તા હે એને બંધ કર દે ઓર ભંડારિત અનાજ જે હે એની આપણને હર 10-15 દાડામાં યા 15-20 દાડામાં જાંચ કરતું રહેવું જોઈએ અગર આપણને કંઈક નમી બદબુ જાળવ યા કે કીટ દેખાઈ તો આપણને અનાજને તરત બારતે નીકાળીને તાપને એને દેખાડવું જોઈએ ઓર એના બાદ એને પાછો ભરવું જોઈએ બારિશની મોસમમાં ભી આપણને વિશેષ સાવધાની રાખવી જોઈએ ને જેમે નમી બળવા થકી ફફૂંદ લાગી જાય આવી સ્થિતિની જે ગોદામ હે એમાં સૂખા પણ આપણને બનાવીને રાખવું જોઈએ તો કિસાન ભાઈઓ યાદ રાખવું હે કે સૂખું અનાજ સાફ ગોદામ સહી પાત્ર એ નિયમિત નિગરાની આ સુરક્ષિત ભંડારણની પહેચાન હે એટલે સહી ભંડારણ થકી આપણું જે અનાજ હે એ મહિનો તક સુરક્ષિત રહેગા ઓર આને વેચવા થકી આપણને એના બહેતર દામ ભી મળેગા અચ્છી કિંમત ભી મળેગા તો આવી જે ઉપયોગી વાતે હે કારગર જે ઉપાય હે એને આપણને અમલને અમે લાવી ને અનાજનું જે ભંડારણ હે એના કામને આપણને કરવું હે તો આ તો રહી કિસાન ભાઈઓ અનાજને સુરક્ષિત ભંડારણની વાત અગાડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લો

0: નાના પ્રકારની જે બીમારી હે એની રોકથામ હારું પૂરીની પૂરી વ્યવસ્થા જેટલી મન કરની હે એટલી ને એટલી હે એ પશુઓની બી હે. તો આની વાતનું ધ્યાન રાખીને આપણે પશુઓનું હે એ બી મોસમની પહેલે આય પાંય જે આપણે પશુઓનું અસ્પતાલ હો યા પશુઓના ડોક્ટર સાહેબ યા કમ્પાઉન્ડર સાહેબ હું યા પછી કિસાન કૃષિ કોલ સેન્ટર માટે આપણે વાત કરી ને હર મોસમ ને પહેલે જે ટીકાકરણ થાય ટીકા બી આપણે લગાડવા જોઈએ. ખાસ કરીને હવે આ વરસાદ આવે ગયા તેના મેણને ખૂર પકા ખોળ પાક્યા ખૂર ખરી અહી પાકી જાય ખૂર પકા મોં પકા કે એને પૂટે કાળો બુખાર કરીને આવે તો કુછ આ જે ટીકા હે એક ટીકા સમય ને પહેલા આપણે અકાતરી પૂટે અને ગરમી લાગે
1: બરાબર.
0: એને અલાવા આપણે હવે જેમ આપણે જે બાંધણા બાંધવાના વાડાની હે એ સફાઈ આપણે બહુ આવશ્યક હે સમય સમય માટે. નાના તમને ખબર તો કતીરી અને બીજા જે જીવ જંતુ હે એ ગોબર ની આડ મેં આપણે અંડો બનાવીને ઘર બનાવીને પછી એને શરીર માટે પરજીવીના રૂપમાં ચીપકી જાય તો એને હારું બહુ કમ કિંમત માટે જે આપણે ગાંઠ વાળો સોનો આવે તો એ ગઠાણ વાળો સોનો જે કડક આવે એના સોનાની હે એ પાણી મેં આપણે એક કિલો પનાર દેવો એક બાલટી મેં ને એ જે પશુઓને આપણે જયારે પરબાતે વાડા મેં અહીંયા ખરતા કાઢી થોડી હવા મેં કાઢ તો એ આપણે વાડો સાફ કરીને એ સોના વાળું પાણી આપણે ઘણા ક્ષેત્રમાં ઢોળ નાખ.
1: અચ્છા
0: તો એક કિલો સોનાની કિંમત 5 રૂપિયા થાય તો બહુ કમ કિંમત મેં સોનાની રવા થકી હે એ પૂર જે છોટ મોટો જીવ જંતુ જે અંડ હે એનો હે અગાડી વૃદ્ધિ ન થાય ને તરત રોકતા થઈ જાય તો આ બી એક સસ્તી તકનીક છે એને તરીકે આપણે પશુનું બહારી રૂપ રખી રખરખાવ કરી શકો. એને પૂટે આજકાલ પછી એને હવા હાલો ઠંડી હવા હારું આજકાલ પંખોનો ઉપયોગ બી કરે મચ્છર ની રોકથામ હારું બી આપણે હે એ તરીકો જે બી આપણે ઠીક લાગે મચ્છર ની કમ થકી કમ અહીંયા કરી રહે પેદા ને થાય ને પેદા થઈ ગયા તેની આપણે રોકથામ જાનવરોને નહીં કરે એ જરૂરી હે. ને એને હાથે હાથે પશુને રખરખાવ મેં એને સમય માટે પાણી સમય માટે નવડાવવું એને સમય માટે હરી ઘાસ હાલવી ને અલાવા આપણે ઘેરે બી જેમ કે આપણે હવે મક્કા ઉત્પાદન આપણે ઘરમાં થઈ રહી શકવું હોય તો મક્કાના હાથે નમક હે ને ગોરમેં આપણે ખેતીમાં જે બી છોટો મોટો અનાજ આપણે કામે લે એના બાદ જે ચીજ વધી જાય છોટો અનાજ હે તારેલું એવી 3-4 ચીજ હે બઢાવીને ચક્કી મેં એને પીસાવી ને આજકાલ બજાર મેં તરહ તરહ નું પશુ સારું જે ખોરાક હે એ બી મળે
1: ખલ મળે
0: એની હા ખલ મળે તો એ જે પશુની ઉમર હોય એનો જે વજન હો એના અનુપાત મેં હે આપણે એને બરાબર એ સમય માટે આલવું જોઈએ ને આ નાની નાની નાની નાની છોટી છોટી વાતે હે જેમ ભણાઈ માં આપણે નાના નાની વાતનું ધ્યાન રાખવું પડે રસોઈ માં આપણે છોટી છોટી ચીજોનું ધ્યાન રાખવાથી રસોઈ અચ્છી બને ઘરમાં અચ્છો રખરખાવ રાખવાથી આપણું ઘર હે એ બઢિયા રહે સાફ સુથરું રહે શરીરને આપણે જેમ ધ્યાન રાખે એમ ને એમ આપણે પશુનો રખરખાવ જેટલો બઢિયા કરંગા એને જેટલી આત્મીયતા થકી એટલો જોડાવ થકી આપણે એને લગાવ થકી આપણે કામ કરંગા તો નિસંદેહ પશુ બી જીવ હે એ જરૂર આપણા પ્રતિ લાગણી રાખે એના લગાવને પશુ મહેસૂસ કરે ને અચ્છા વાતાવરણ મળવા થકી હે એ પશુને સ્વાસ્થ્યને હાથે હાથે એનું જે દુગ્ધ ઉત્પાદન ક્ષમતા હે એ વધે એનો સીધો લાભ હે કિસાનને અધિક દૂધના રૂપમે મળે.
1: આહા ક્યા બઢિયા વાત બતાડીએ ક્યા કામની કારગર વાતે બતાડીએ કલસિંહજી આપ ઓર જેટલા કિસાન ભાઈ આ કાર્યક્રમમાં સાંભળી રહે મને તેમ લાગી રહ્યો કે આપની જે એક એક વાત એને અક્ષરશાહીને જીવનમાં લાવીને આપણું જે પશુધન હે એને સ્વાસ્થ્ય બદલે એની સુરક્ષા બદલે અગર એ કામ કરેગા અરે ધ્યાન દેગા તો નિસંદેહ એમનો જે પશુનું જે દૂધનું ઉત્પાદન હે એ બનેલું રહેગા ઓર અવળે જેટલું હે એના થકી એમને અવશ્ય બઢોતરી થાગા. આ એટલી મસ્ત વાતે આપે સાજા કરી હે બહુ અચ્છી જાણકારી આલી હે અનબલ આપનો બહુ ધન્યવાદ હે. કિશનભાઈ દેખો કલસિંહજી જે આપણને જાણકારી આલી હે આના હિસાબથી આપણને કામ કરવાના પ્રયાસ કરવા જોઈએ ને કિશનભાઈ દેખો વાતે અગાડી બી કરે પર હાથનો સમય હે તો પહેલે એક ભજન સાંભળે ભજન બાદ અગાડી વાત કર.
2: સંત બડે પરમારથી ની શીતલ ઉનકા એ ગીત તપત